0: सेट को फूड कंटेनर्स टोटल सेटिस्फेक्शन।
1: आपके सामने एक रेड बटन है,
2: दबा दिया।
1: नहीं दबाना था।
3: The madness is back, धमाल 4।
4: गुलाबी साड़ी में तू लग रहा।
3: Starring अजय देवगन, अर्शद वारसी, रितेश देशमुख एंड जावेद जाफरी। Return in धमाल 4, directed by इंदिरा कुमार।
5: गुलाड़ी बिना चटनी कैसे बनी।
3: Watch the biggest family entertainer, धमाल 4, in cinemas now.
6: पता नहीं ऐसे dangerous situation में automatically आगे कैसे आ जाता।
3: Dreaming of paradise?
7: Discover the Indian Ocean with Skylord Cruise and Holidays. Book exclusive Emirates holiday offers to Mauritius, the Maldives, Seychelles and Sri Lanka.
3: Choose from luxury beach escapes, family resorts and incredible multi-center holidays, all at exclusive prices.
7: Call Skylord Cruise and Holidays today on 01923883100. That's 01923883100.
3: At all protected.
8: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
9: BAPS મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
8: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
9: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
8: દર્શન પણ અને યુરોપ પણ.
9: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
8: કોલ 02089002323. ધ સ્ટાર ટૂર્સ,
9: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
7: કાજલ્સ કટ્યુર ફોર એવરી સેલિબ્રેશન, એવરી મોમેન્ટ એન્ડ એવરી અનફર્ગેટેબલ એન્ટ્રન્સ.
10: ડિસ્કવર કાજલ્સ કટ્યુર Southall, the grand new destination for elegance at 159 The Broadway, Southall, UB1 1LR.
7: Explore exquisite bridal wear, glamorous party wear, beautiful jewellery, accessories and stylish outfits for men and women.
10: Plus, Leica listeners get 10% off on bridal wear and party wear. Open 7 days a week.
7: Kajal's Couture, Southall, where every occasion finds its perfect style.
10: Visit kajalscouture.co.uk.
11: London, good news! Aapka favourite iTag, ab TRS Cash and Carry, Southall mein. Huge variety of products including fresh vegetables and fruits with better prices. Perfect for retailers, traders, takeaways and caterers. iTech is open 24/7 with free parking. Full iTech at Unit 123 South Bridge Way, Southall, UB2 4AX. Once you visit, you come again and again.
12: Like a Gold, London ka number one Asian retro music station. Ab available hai Greater London mein 10:35 AM par DAB digital radio par. Alexa pe bolo play Like a Gold aur online suno likeagold.com pe.
13: Artist of the week is brought to you by our new podcast Like a Extra. Stream it now and be a part of the conversation.

0: Safal Travel at all protected.
1: Rice khareedne ka perfect time aa gaya hai. Buy 20 kg Tilda Basmati rice and get 1.5 kg Gulab Kenyan tea absolutely free. Mix and match Tilda Basmati packs to make up to 20 kgs. Yani ke 4 times 5 kg, ya 2 times 10 kg, ya 1 times 20 kg. This special offer is available at all quality food stores. Hurry, offer ends while stocks last. Quality foods, quality aur value, dono ek saath.
2: Aa September, Paris ma itihas lakhai rahyo che.
3: BAPS mandir no opening and Star Tours tamne lai jai rahyo che. આ પવિત્ર યાત્રા પર
2: યુરોપના 3-9 દિવસના ટૂર
3: ફ્રાન્સ સ્વિટ્ઝરલેન્ડ ઇટલી અને જર્મની સાથે
2: દર્શન પણ અને યુરોપ પણ
3: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે
2: કોલ 020-8900-2323 ધ સ્ટાર ટૂર્સ
3: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન
4: લંડન ગુડ ન્યૂઝ આપકા ફેવરિટ આઈટેક અબ TRS કેશ એન્ડ કેરી સાઉથ હોલ મે હ્યુજ વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ ઇન્ક્લુડિંગ ફ્રેશ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ વિથ બેટર પ્રાઇસિસ પરફેક્ટ ફોર રિટેલર્સ ટ્રેડર્સ ટેકઅવેઝ એન્ડ કેટરર્સ આઈટેક ઇઝ ઓપન 24/7 with free parking. Full attack at Unit 123 South Bridgeway, South Hall, UB24AX. Once you visit, you come again and again.
5: Sandy Shah continues with London's biggest Bollywood classics. Like a Goon. London ka number one Asian retro music station. Ab available hai Greater London mein 10:35 AM par DAB Digital Radio par Alexa pe bolo play Like a Gold aur online suno likeagold.com pe. Feel good track. Brought to you by Dairy Valley.
6: Soft and tender, like grandma's warm hug. Dairy Valley Paneer is made with natural ingredients and zero preservatives. Visit dairyvalley.net.